કરી એક ઝલકુસો, મારે કદમુરી આહટ, પંખુરી આવાજ, બચ્ચેરી ખિલખિલાહટ, એ સભી તિસ પરમ પિતા પરમાત્મા સાથી જોશોસે લયબદ્ધ ભાષારા એક અંશ ઓસો. પર તવે ભી દુર્ભાગ્યવંશ મારા જો મન ઓસો સે ઇતના વ્યાકુલ ઓસો, ઇતના જો ઓસો સે કે આસે તિસ તેતે ધ્વનિ કે જોશો, તેતે બારીકિયા કે જો આસે સંગીતમયી બારીકિયા ઓસો પહેચાણી ભી નહીં પાંદ્યો સો. મારે જીવના દા જોશો ઇતના શોર ભરા દોસો કે આસે પ્રકૃતિક સંગીત જોશો સે સુનના મહેસૂસ કરના એ બે કુછ કમ ઉઈ ગવાવશો. મારી જિંદગી રા સીધા હી એક કુંજીઓ સો જેતે દાસે પ્રકૃતિ રે સ્વરા ખે સુણી શકવો સો. આ જબ મન શાંત ઓ તબે એ દિવ્ય જો સંગીતો સો સે આસારે મના ખે મના દા બસો સો. બાર તારી એક પરંપરા ઓસો કે પશુ રે ગળે દા બાંધી દી જો ઘંટીઓ સો ઘુંઘરૂ ઓસો સે સિર્ફ સજાણે કે નહીં ઓસો, બલકી તેતે પિચકા એક ગહેરા મનોવૈજ્ઞાનિક અર્થો સો. એ સ્વર પશુઓ કે શાંતિ ઓર આનંદ દેવો સો ઓર બોલ્યાઈ જાઓ કે કૃષ્ણારી મુરલીરી ધૂન સુણીરો ગાય રંભાણે લગો સો ઓર ગૌશાલા દા દેખા ગાવસો કે ગાય રે દૂધ નિકલદે વખતે તે તેરી મધુર સંગીત બજતે બજો સો તો સે દૂધ ભી જ્યાદા દેવો સો. વૈજ્ઞાનિકે તો એ તેરી એતે તઈ ખે બોલ્યા સો કે સંગીતા ફા જો વિદ્યાઓ સો સે મારે જીવ ઓર ધમાકા પાંદે સીધા અસર પાઓ સો. સંગીતા રી એબું તઈ રી યાત્રા દા દેખા દેખણે દા એ વાત પૂરી તરહ સાબિત ઓઈ ગયો સો. મારે શાસ્ત્રીય રાગો રા ચૈન જોશો સે બી પ્રકૃતિ રે સુંદર રંગો રે સુંદર તરીકે સાથી કરા ગવાદા ઓસો. વ્યાગા ગાય જાણે વાળે ગાણે લગો ઓર સાંજા ગાય જાણે વાળે યા રાતી ગાય જાણે વાળે ગાણે જોશો સે લગ લગ બખતારા રૂપ દખાવશો. મારે મહાન સંગીતજ્ઞો રાગો ખે ચૂણે તે બખતા દા હી જસ બખતારી તઈ ખે ચૂણે દેવો. અગર સે રાગ કસી ઓરી બખતા પાંદે ગાય જાઓ તો તે તેરા શૂનરા ઇતના અચ્છા મજા નહીં આંદા ઓસો, ઇતની અચ્છી મીઠાસ નહીં લગતી ઓસો તેતે દા. પર અગર સે રાગ અગર તે તે બખતા પાંદે ગાયા જાઓ જો તે તે રાગ રા બખતોસો તો સે શૂનને દા બહોત હી મધુર લગોસો. તો ચૂને તે બખતા પાંદે ગાઈ રોહી જો ગાણે રાગ રા વખતો સે બડા અચ્છા લગોસો. યાની કે હર એક રાગો રા ભક્ત આપણે આપણે બખતા પાંદે ગાણે બજાણે પાંદે ઈ સે પૂરે તરીકે સાથી ગાય જાઓ સો. યાની કે ઇનારા જો એક જો ભક્તો સો સે ચૂના દા સે કાલ ઓર સે ભક્તો જો સો સે એ તેરી દેખે અચ્છા ઓસો. એતે ફા સાફ પતા ચલો સો કે સંગીતા ખે પ્રકૃતિ ઓર પ્રકૃતિ સંગીતા રા આપુ વિચે ગહેરા સંબંધો સો જો એકી દૂજે ફા બિના અધૂરા ઓસો. સંગીત ના સિર્ફ મારે જીવા ખે બલકી સારી શક્તિરા એક અનુઠા સ્ત્રોત ઓસો. મારા પૂરા જો માધ્યમ કસી ના કસી તરીકે ફા યા રૂપા ફાસે સંગીતા પાંદે હી આધારિત ઓસો. સંગીતા દા એક નોખી શક્તિ ઓસો, એતે દા અમર તત્વ ઓર ચમત્કાર ઓસો. સંગીતા ખે દખાંદે હોય મહાપુરુષારા મહાપુરુષ બોલ્યા કરો કે સંગીતા રે પીછે પીછે ભગવાન ચલો સો. ભાવ સાથી ભજન ગીતા દ્વારા ભગવાન રી બી અગર આસે ગાઉ ઓસો તો સે સંગીતા રી મધુરતા સાથી હી મારી જો આત્મા ઓસો તેતે પાંદે બી મારે મનખે શાંત રાખો સો. ઓર પ્રસિદ્ધ વિદ્વાને બોલ્યા દા ઓસો કે સંગીત માણુરી વિશ્વવ્યાપી ભાષા ઓસો. યાની સંગીતારી કોઈ ભાષા નહીં ઓસો ના ઈ કોઈ સીમા ઓસો. સે મારે પ્રકૃતિ રી તરાઈ સભી પાંદે સમાનતા રાખો સો. માણુરી આત્મા ફા નીકળો વા આત્મા સાથી હી સંગીત જોસો સે જોડો બી ઓસો. સંગીતારી સુંદરતા સરળતા વા

ભાવ સો કે ભગવાન બી સંગીતા ફાવિના અધૂર્યો સો, માણું રીતો બાતી કાવ સો. સંગીત માણું ખેઈ નહીં બલકી ઓરો પ્રાણીઓ ખેવી આપણે બશાદા કરનેરી ખાસિયત રાખો સો. સંગીત મના ખે એકાગ્ર કરો સો ઓર સંગીતા ભાતુસે આપણે ઇષ્ટા ખે જલ્દી પ્રસન્ન કરી શકો સો. યોગી જન જીવનભર જન જીવાત્મા વા પરમ બ્રહ્મા ખે પાણે ખે એકતા રીતે ખે આપણા પૂરા જીવન સુકાઈ દેવો સો. તેથી સંગીતા રે માધ્યમા ભા ઓર બડી આસાની સાથી હી તુસે ભગવાના ખે બી પાઈ શકો સો. સંગીતા ફા જુડે વા જડ ચેતન સંગીતા રે માધ્યમા ભા સાનિયે પાયા જઈ શકો સો ભગવાના ખે. સંગીતા રી જો ખાસિયતો સો સ્થિતરા વર્ણન કરતે હોય કારલાઈન લિખી રખાવશો કે સંગીતા ખે ફરિશ્તો રી ભાષા ઠીકી બોલી રખાવશો. સંગીતા ફા જુડે તે માણું ખે એ બી બતાવશો કે સંગીતા રે દ્વારા પેડ પૌધે બી જલ્દી બળોશો તે બાંધે બી સંગીતારા અસર પડોશો. ભલે કરો કે ગાય ભેંસે બી અગર મધુર સંગીત સુણો તો ઓશો તો સેવા બી દૂધ જ્યાદા દયા કરોશો. લોકગીત બી સંગીત વા પ્રકૃતિ સાથે જુડે દેવશો ઓર પ્રકૃતિ રે નેડે ઓશો. સભી લોકગીત પ્રકૃતિ સાથે જુડે દેવો. દેવી દેવતા રે ગીત સંગીત શાદી બ્યાહ રે ગીત મેળે રે ગીત મોસમા રે ગીત એ બી સભી પ્રકૃતિ વા સંગીતારા સંબંધ બતાવો સો. યાની કે પ્રકૃતિ સંગીતારી જનની હશો તો સંગીત જોશો જે એક ઈશી ભાષા હશો જીત કે એક બચ્ચે ફાજરા એક જીવ જંતુ ઓર હર એક પ્રાણી જો તેતે કે શુણો સો તેના ખે એ મધુર જો સંગીતો તો ઉસો સે ઇતના પ્યારા લગો સો કિસે એક ભાષા રે રૂપાદા તિના રે મના રે ભાવ બી સામણે લ્યાવો સો. તો ભગવાન રે જોશો સે એક અનમોલ તોફાવશો જો આશા કે એ ધી રાખાવશો ઓર આશે એ તેર દ્વારા આપણે સુખ દુઃખારા અનુભવ બી કરી શકું ઓર ગાણે બજાણે ફા આશા રે જો જિંદગી દાવશો સે એક બહોત હી સુંદરતા આવો ઓર એક અચ્છે લહેવત મારા જીવન ચલો સો. તો એથી સંગીતારે બારે તા કુછ ગલબાત તો આશે એક લોકગીત તઈ છૂંડ લઉં મેં.